0: 457 ઉમેદવાર પરચા પાછા લઈ લીધા. રાજ્ય નિર્વાચન આયોગ મુજબ આ વોર્ડા સારું અબ 34,719 ઉમેદવાર મેદાનમાં હૈ. 309 નગરીય નિકાયમાં 10 નગર નિગમ, 51 નગર પરિષદ અર 248 નગરપાલિકામાં શામિલ હૈ. ભાજપા અર કોંગ્રેસ દુન્યુ ખાસ સિયાસી પાર્ટીયારા નેતા આપ આપરા બાગી ઉમેદવારા રીમાન મનોવલમાં લાગ્યા હૈ. કઈ સીટામાંથી નારાજ નિર્દલીય ઉમેદવાર પરચા પાછા લેર અધિકૃત ઉમેદવારા રી હિમાયત કરણ રો એલાન કિન્નો હૈ. 30 વાર્ડામાં ઉમેદવાર સઘણા રી રાય ચૂંટીચ્યા. કઈ વાર્ડામાં બાગી અર ત્રીજા મોરચારા ઉમેદવાર ચુનાવી સમીકરણ માથે અસર ડાલ શકે હૈ. નામ વાપસી રો કામ પૂરો થયા પાછળ હવે ચુનાવ પ્રચાર જોર પકડવા લાગ્યો હૈ. રાજ્ય નિર્વાચન આયુક્ત રાજેશ્વર સિંઘ નગરીય નિકાય ચુનાવ સારું તૈનાત કરી જ્યા પર્યવેક્ષકાને સ્વતંત્ર નિપક્ષ અર સાફ કોઈ સાગર ચુનાવ કરાવણ સારું જરૂરી દિશા નિર્દેશ દીના હૈ. વે આજ પર્યવેક્ષકા સાગર વિડીયો કોન્ફરન્સિંગ રેઝરીએ ભી મીટિંગ માં બોલ રહ્યા હા. શ્રી સિંઘ પર્યવેક્ષકાને ચુનાવ પ્રક્રિયા દોરાન પૂરી તરહ સાવચેત રહેતા થકા લગાતાર નિગરાની રાખણ રા હુકમ દીના. વે પોલિંગ પાર્ટીયાની રવાનગી, વોટાની ગિણતી રા કેન્દ્રા અર ગિણતી રી તૈયારીયા રા બારામાં જાણકારી લીની. રાજ્ય નિર્વાચન આયુક્ત ચુનાવ આદર્શ આચાર સંહિતા રા ઉલ્લંઘન નું જોડી શિકાયતાનો નિપટારો 24 ઘંટા રી મિયાદ માં કરણ રા હુકમ દીના. પ્રદેશમાં વહીવણવાળા સ્થાનિય નિકાય ચુનાવ સારું 49 પર્યવેક્ષક તૈનાત કરી ચ્યા હૈ. ખબર નવી સાથે વાતચીત કરતા થકા શ્રી સિંઘ કહ્યો કે પર્યવેક્ષક 14 સપ્ટેમ્બર તાઈ સંબંધિત જિલ્લામાં રહેર ચુનાવ પ્રક્રિયા રી નિગરાની કરેલા.
1: इनको जिलों में पर्यवेक्षक के रूप में नियुक्त किया जा रहा है. तो ये लोग जो है 7 तारीख से लेकर 14 तारीख तक लगातार जिलों में रहेंगे और जो भी चुनाव प्रक्रिया है उसके ऊपर जो है ये पूरी निगरानी रखेंगे. और अगर उसमें कोई अनियमितता पाई जाती है या कहीं आचार संहिता का उल्लंघन होता है तो उसके बारे में वो जिला निर्वाचन अधिकारी और रिटर्निंग ऑफिसर को भी अवगत कराएंगे और जो है राज्य निर्वाचन आयोग को भी अवगत कराएंगे और उनके माध्यम से जो है हम पूरी जो प्रक्रिया है उसके ऊपर निगरानी रखेंगे.
0: ऐसा समाचार आप आकाशवाणी जयपुर अजमेर सुन रहे हो. मुख्य सचिव वी श्रीनिवास 32 जनता ताई बैंकिंग सेवा रो फायदो पुगावन सारू बैंका ने गावाई हलका ताई पहुंच बधावन सारू कहो है. वे आज जयपुर में राखी जी राज्य स्तरीय बैंकर्स समिति री मीटिंग में बोल रहा है. મુખ્ય સચિવ બેંકાને સાયબર અપરાધાની રોકથામ સારું જાગરૂકતા કાર્યક્રમ ચલાવવા બાબત કહ્યો. વે બેંકવાળાઓ સરકારી યોજનાઓને અસરદાર તરીકા લાગુ કરણ રા કામમાં સક્રિય ભૂમિકા નિભાવવા અર ગ્રાહકાને બહેતર અર બેંકિંગ સુવિધા ટેમસર મુહૈયા કરાવવામાં થઈ જોર દીનો.
2: ये देखा गया कि अभी हाल ही में जीडीपी फर्स्ट क्वार्टर ग्रोथ के नंबर्स आए जो 7.8% ग्रोथ रेट दिखा है और जीएसटी टैक्स कलेक्शंस में भी लगभग 2,00,000 करोड़ का इस महीने में टैक्स कलेक्शंस दिखे. जिस प्रकार से इकोनॉमी में जो बोयंसी दिख रहा है वही बोयंसी बैंकिंग परफॉर्मेंस में भी आज मुझे नजर आया है. और खास करके जो राजस्थान में जो प्रमुख बैंक्स हैं स्टेट बैंक ऑफ इंडिया, बैंक ऑफ बड़ौदा, पंजाब नेशनल बैंक, राजस्थान ग्रामीण बैंक, इनका परफॉर्मेंस बहुत अच्छा रहा.
0: राजस्थान पुलिस साइबर ठगा कानियों फिशिंग लिंक जरिए गैर सरकारी और बैंकिंग जानकारी चोरी करण री शंका न ध्यान रखता थका सावचेत कीना है. પોલીસ મુજબ સાયબર ઠગ ફિશિંગ લિંક જરીએ મોબાઈલ, કમ્પ્યુટર અર દૂજા સાજો સામાનને વાયરસ ભેજ અર ખરાબ કર દેવે હૈ. એ પાછે સાજો સામાન માથે ખુદ કાબુ કર અર આપરી જાણકારી બગેર નેટ બેંકિંગ જુડી અર સંવેદનશીલ જાણકારી ચોરી કર લેવે હૈ. સાયબર અપરાધ માથે કાબુ કરણ રો કામ દેખ રહ્યા અતિરિક્ત મહાનિદેશક વી કે સિંઘ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કામ લેવાણવાળાને ઈ સ્કેન CERT ઇન બોટ રિમુવલ એપ કામ લેવન રી રાય દીની હૈ. વો એપ મોબાઈલ ફોન માય મોજૂદ બોટ, માલવેર, ટ્રોઝન અર દૂજા સાયબર ખતરા રી પછાણ કર અર વાને હટાવણ માય મદદ કરે હૈ. વે લોગાઓ વોટ્સએપ માથે દો સ્તર વાળો સત્યાપન સક્રિય રાખણ રી અરજ કીની. રબે મોસમ પ્રદેશ માય કાલ ઉં બિરખા છાંટો તેજ વેવણ રા આસાર હૈ. मौसम विभाग के मुजब जयपुर भरतपुर